0: નિયંત્રિત કરવામાં મદદ કરશે. જૈવિક ઉપચાર કે બાદ કરી ટ્રાઇકોડર્મા વિરડી 2 કિલોગ્રામ લા 50 કિલોગ્રામ ગોબર કે ખાદમાં મિલા કે 15 દિન તક ઢક કે રખ દેના હૈ. ઓખર બાદ ખેતમાં ઉપયોગ કરના હૈ. રામ રામ, જય જોહાર.
1: मिर्च की प्रमुख बीमारियां एवं उनका समेकित प्रबंधन, इस विषय पर यह थी जानकारी. कार्यक्रम खेती की बात में वाचन स्वर अभिनव गवराहा का था. आकाशवाणी का ये बिलासपुर केंद्र है FM 103.2 MHz पर. प्रातः के 6:35 हुए हैं. आई श्रोताओं, अब सुनते हैं तुलसीकृत श्री रामचरित मानस गायन. गायक कलाकार हैं रविन्द्र साठे और साथी संगीत संयोजन सतीश भाटिया का है.